0: तो अगर अभी अभी आप हमसे जुड़े हैं यानी कि एफएम गोल्ड से जुड़े हैं तो हम आपको बता दें कि कार्यक्रम चल रहा है कलाकार बेमिसाल, और कलाकार बेमिसाल में आज हम याद कर रहे हैं राजेंद्र कुमार को। 1949 में उन्हें पहली फिल्म मिली थी पतंगा, और इसी फिल्म से उन्होंने डेब्यू किया था। इसके बाद वो फिल्म जोगन में एक छोटे से रोल में नजर आए थे, और इस फिल्म ने राजेंद्र कुमार को देखने के बाद प्रोड्यूसर देवेंद्र गोयल ने उन्हें 1955 की फिल्म वचन में साइन किया था। फिल्म ने सिल्वर जुबली मनाई थी। ये राजेंद्र कुमार की पहली फिल्म थी जिसने सिल्वर जुबली मनाई थी। उसके बाद तो खैर फिल्मों का तांता लग गया, जो उनकी फिल्में जो है सिनेमा पर बॉक्स ऑफिस पर जुबली मनाया करती थी, इसीलिए उनका नाम ही जुबली कुमार पड़ गया। और यानी कि 25 हफ्तों तक लगातार ये फिल्म चली। सोचिए कितनी बड़ी बात है ना। आजकल तो भले कहा जाता है कि फिल्म ने 100 करोड़ कमाई कर ली या 200 करोड़ कमाई कर ली, 500,
1: नमस्कार, आकाशवाणी समाचार, जयेश वेगड़ा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ। પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી। વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં આઈએનએસ મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ। વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે। ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા, અને સાઉધમ્પ્ટનમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T20 ક્રિકેટ મેચ રમાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સાને દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે। સચિવ રુદ્રેન્દ્ર ટંડેલે ઓકલેન્ડમાં પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડ મુલાકાત અંગેની પત્રકાર પરિષદને સંબોધતા આ વાત શેર કરી હતી। તેમણે ઉમેર્યું હતું કે બંને દેશોના પ્રધાનમંત્રીઓએ આગામી 4 વર્ષોમાં સંયુક્ત કાર્ય કરીને એક માળખા તરીકે ભારત ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી 2030 સુધીનો રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે। તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણયનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને નવા સ્તરે લઈ જવા, હાલના સહયોગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય અને બહુપક્ષીય બંને રીતે સહયોગને ગાઢ બનાવવા માટે નવા માર્ગો શોધવાનો છે।
2: डिसीशन टू एलिवेट दोनों देशों के संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक ले जाने का निर्णय ये दर्शाता है कि हम अपने रिश्तों के सभी क्षेत्रों में संबंध मजबूत कर रहे हैं, विशेष रूप से रक्षा तथा सुरक्षा के क्षेत्र में और राजनीतिक स्तर पर।
1: આ અંગાઉ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપશે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે।
3: लोकतांत्रिक मूल्यों में दृढ़ विश्वास हमें नेचुरल पार्टनर बनाता है, मेड फॉर ईच अदर जैसा है ये। और दूसरी प्रकार से दो मैरिटाइम देश के रूप में हमारा करीबी सहयोग इंडो पैसिफिक को एक नई ताकत देता है, और शांति के हमारे जो लक्ष्य हैं उसको अचीव करने में हमारे संबंध एक नई ऊर्जा भर सकते हैं।
1: બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા મજબૂત લોકોથી લોકોના સંબંધોના પ્રતિબિંબમાં શ્રી મોદી આજે ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ સભાને સંબોધિત કરશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત પરંપરાગત સંરક્ષણ ક્ષમતાઓ અને અદ્યતન તકનીકો બંનેને મજબૂત બનાવીને એક સક્ષમ, આત્મનિર્ભર અને ભવિષ્ય માટે સજ્જ સંરક્ષણ દળનું નિર્માણ કરી રહ્યું છે। તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય ઉભરતી તકનીકોનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે આખરે રાષ્ટ્રીય સંકલ્પ, બહાદુર સૈનિકો અને સક્ષમ લશ્કરી શક્તિ દ્વારા જીતાશે। શ્રી સિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં 6th પ્રોજેક્ટ 70A સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીના કમિશનિંગ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા। તેમણે કહ્યું કે કમિશનિંગ ભારતની દરિયાઈ શક્તિ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે યુદ્ધ જહાજ હવામાં સમુદ્રની સપાટી પર અને સમુદ્રની નીચે જોખમોનો સામનો કરવામાં સક્ષમ છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષા અને કાર્યકારી પહોંચને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.
4: INS મહેન્દ્રગીરી મેં મલ્ટી ફંક્શન રડાર કે સાથ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ્સ કા કમ્બિનેશન હૈ જો આકાશ સે આને વાલે કિસી ભી ખતરે કો દૂર સે હી પહેચાન કર નષ્ટ કર સકતે હૈ ઓર ઇસમેં ઇન્ડિજિનસ રોકેટ લોન્ચર હૈ ટોર્પેડો લોન્ચર્સ હૈ એક ઇન્ટીગ્રેટેડ એન્ટી સબમરીન ડિફેન્સ સિસ્ટમ હૈ ઇલેક્ટ્રોનિક વારફેર સૂટ હૈ ઓર ક્લોઝ ઇન વેપન સિસ્ટમ ભી હૈ યે તમામ ચીજે INS મહેન્દ્રગીરી કો મહેન્દ્રગીરી પર્વત કે સમાન હી અભેદ ઓર મજબૂત બનાતી હૈ.
1: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં બ્રિક્સ દેશોના પરિવહન મંત્રીઓની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. શ્રી ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં વૈકલ્પિક બાયોફ્યુઅલ અને પ્રદૂષણમુક્ત ટેકનોલોજી દ્વારા રોડ, રેલ, ઉડ્ડયન અને જળ પરિવહનને કાર્બન તટસ્થ બનાવવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત, ટકાઉ અને વધુ સારી રીતે જોડાયેલ બનાવવા માટે બ્રિક્સ દેશો વચ્ચે નવીનતમ તકનીકો અને નવીનતાઓનું આદાન પ્રદાન કરાયું હતું. બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતના પરિવહન મંત્રીઓએ બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતના બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બે દિવસીય બેઠક આજે નાગપુરમાં શરૂ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ

0: ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અંતે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠક પણ યોજશે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. દર વર્ષે 11 જુલાઈના રોજ વસ્તીવૃદ્ધિ સાથે સંકળાયેલ પડકારો અને તકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ વસ્તી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને ટકાઉ વિકાસ તરફના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે રહેલો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો છે, જેમાં ઈરાની લક્ષ્યો પર યુએસ હુમલાઓ અને તહેરાનને તેલ વેચવાની મંજૂરીમાંથી મુક્તિ પાછી ખેંચવાનો સમાવેશ થાય છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે પ્રતિબંધો દુબઈમાં રહેતા ઈરાની નાણાકીય સુવિધા આપનાર અલી અન્સારી પર લક્ષ્યાંક છે, જે ઈરાનના શાસક વર્ગને આર્થિક લાભ પહોંચાડતી સંપત્તિના વિશાળ વૈશ્વિક નેટવર્કનું નિરીક્ષણ કરે છે. ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ OFAC એ 3 ઈરાન સ્થિત એક્સચેન્જ હાઉસ અને વિદેશી ફ્રન્ટ કંપનીઓને પણ નિશાન બનાવી હતી, જેનું કહેવું છે કે તેઓ પ્રતિબંધિત ઈરાની બેન્કો વતી વાર્ષિક અબજો ડોલરનું પરિવહન કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથહેમ્પટનમાં ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. ફિફા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં આજે નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ એકબીજા સામે ટકરાશે. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં INS મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, અને ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. ભક્તિ સોનટક્કે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. ભારત આણી ન્યૂઝીલેન્ડ દરમ્યાનચા દ્વિપક્ષીય વ્યાપાર 2030 પર્યંત 35,000 કોટી રૂપિયાપર્યંત નેણ્યાચા નિર્ધાર સંયુક્ત નિવેદનાત વ્યક્ત. વિશાખાપટ્ટનમ ઇથ INS મહેન્દ્રગીરી યા સ્વદેશી બનાવટીચ્યા ક્ષેપણાસ્ત્રવાહુ યુદ્ધનૌકેચં જલાવતરણ સંપન્ન. ભારતાચ્યા અધ્યક્ષતેખાલી બ્રિક્સ રાષ્ટ્રાંચ્યા પરિવહન મંત્ર્યાંચ્યા પરિષદેલા નાગપૂર ઇથ સુરૂવાત. આણી મોનેકો ઇથલ્યા ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધેત ભારતાચા રાષ્ટ્રીય વિક્રમવીર સર્વેશ કુશારે યાને પટકાવલં 3રં સ્થાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણી ન્યૂઝીલેન્ડચે પ્રધાનમંત્રી ખ્રિસ્તોફર લગઝોન યાની દોન્હી દેશાંમધલે દ્વિપક્ષીય સંબંધ ધોરણાત્મક ભાગીદારીચ્યા પાતળીવર નેણ્યાચા તસંચ 2030 પર્યંત દ્વિપક્ષીય વ્યાપાર 35,000 કોટી રૂપિયાપર્યંત વાઢવણ્યાચા નિર્ધાર કેલા આહે, અસં પરરાષ્ટ્ર વ્યવહાર મંત્રાલયાચે સચિવ રૂદેન્દ્ર ટંડન યાની સાંગીતલ. પ્રધાનમંત્ર્યાંચ્યા ન્યૂઝીલેન્ડ દૌર્યાવિષયી માહિતી દેણ્યાસાઠી આયોજીત વાર્તાહર પરિષદેત ત્યાંની ही માહિતી દિલી. ભારત આણી ન્યૂઝીલેન્ડ દરમ્યાન આજ સંરક્ષણ, પશુસંવર્ધન આણી દુગ્ધવ્યવસાય, પર્યટન, ક્રીડા આણી આપત્તી વ્યવસ્થાપન યા ક્ષેત્રાંશી સંબંધિત 5 મહત્વપૂર્ણ સામંજસ્ય કરાર કરણ્યાત આલે. યાતૂન દોન્હી દેશાંમધલ્યા દ્વિપક્ષીય સંબંધાંચા એક નવા અધ્યાય સુરૂ ઝાલા આહે. દોન્હી નેત્યાંમધ્યે આજ ઓકલંડ ઇથં શિષ્ટમંડળ સ્તરાવરીલ ચર્ચા ઝાલ્યાનંતર યા કરારાંવર સ્વાક્ષર્યા કરણ્યાત આલ્યા. दोन्ही देशांमध्ये येत्या 4 वर्षात होणाऱ्या संयुक्त उपक्रमांमध्ये भारत न्यूझीलंड धोरणात्मक भागी

मित्रों, एक प्रश्न है, जो तमारा घरे मात्र बे व्यक्ति जमी शके एटलू ज अनाज होय अने बे मेहमानों आवी जाए तो थोड़ू घणु एडजस्ट थई जाए, है ने? थोड़ू थोड़ू खाई ने थोड़ूक पेट भराई जाए, परंतु आनाथी ऊंधू थाय तो एटले के मेहमानों की संख्या वधती जाए बे पर थी दस थी जाए अने दस पर थी त्रीस थी जाए तो बधाना भागे लगभग एक चमची जेटलू पण जमवानू न आवे, बराबर ने? हवे बीजो एक प्रश्न, तमारू घर छे ए घरनी कैपेसिटी मात्र छ सदस्यों आराम थी रही शके एटली छे, बीजा चार आवी जाए तो चलो थोड़ू घणु एडजस्ट थई जशे, परंतु संख्या 50 ની થઈ જાય તો અરે ક્યાં બેસાડશો, ક્યાં ખવડાવશો, ક્યાં સુવડાવશો, કઈ રીતે મેનેજ કરશો, આવા બધા પ્રશ્નો ઊભા થાય ને? તો બસ આવું જ ધરતીનું પણ છે, કારણ કે ધરતી પોતાની કેપેસિટી કરતાં અનેક ગણો બોજ વધુ ઉચકી રહી છે. એના કુદરતી સંસાધનો તો એટલા જ છે, જમીન એટલી જ છે, દરિયો એટલો જ છે, આકાશ એટલું જ છે. હા, દરિયો આપણે ભપૂરીને ત્યાં આગળ ઘરો બાંધવાનું, રસ્તાઓ બાંધવાનું તો શરૂ કરી દીધું છે, પરંતુ ધરતીની કેપેસિટી કરતાં અનેક ગણો બોજ એ વધારે ઉચકી રહી છે. આજે છે 11 જુલાઈ 2026 અને આજનો દિવસ આપણે ઉજવીએ છીએ વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે, એટલે કે વિશ્વ વસ્તી દિવસ તરીકે. તો બસ આજના કાર્યક્રમમાં આ જ વિષય પર વાતો કરીએ. અને હા, આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો. નંબર છે 0224515 4134, 0224515 4135.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, આપણે મંદિરોમાં જઈએ તો ત્યાં ભીડ, રેલવે સ્ટેશન જઈએ તો ત્યાં ભીડ, બસ સ્થાનકમાં જઈએ તો ત્યાંય ભીડ, હરવા ફરવા જઈએ તો ત્યાંય હોય માનવ મેળો, રસ્તા પર ઉતરીએ કાર લઈને તો ત્યાં ટ્રાફિક, એટલે જ્યાં જુઓ ત્યાં માત્ર ભીડ, ભીડ ને ભીડ. અને હા, એક વેકેન્સી નીકળે ને 500 અરજીઓ આવે, આવી પરિસ્થિતિ હોય. જ્યાં માનવ મેળો જામ્યો હોય ત્યાં માણસ જ હવે ભીડનો માણસ બની ગયો હોય એવું લાગે છે. શું આપણે પણ આવું લાગે છે ખરું? મિત્રો, આમ તો ચિંતાનો વિષય છે ખરો, પરંતુ ચિંતા કરવાથી વસ્તી ઘટવાની નથી. એના માટે સમજદારીથી એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અને એમાં તો ભારત યંગ ઇન્ડિયા, અને ભારત યંગ ઇન્ડિયા એટલા માટે જ કહેવાય છે કારણ કે અહીં યુવાનોની સંખ્યા વધારે છે, યુવાનોની જનસંખ્યા વધારે છે, અને એટલે જ ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે. અને એટલે જ 2026ને વર્લ્ડ પોપ્યુલેશન ડે એટલે કે વિશ્વ વસ્તી દિવસનો સૂત્ર પણ એ જ રાખવામાં આવ્યું છે કે યુવાનોની આશા અને આકાંક્ષાને સાકાર કરીએ આજે અને ભવિષ્ય માટે. પરંતુ શું આ યુવાનો માટે ઉત્તમ તકો, ઉત્તમ શિક્ષણ અને સર્વોત્તમ રોજગાર મળી રહ્યો છે ખરો? મિત્રો, વસ્તી વધારો આપત્તિ ત્યારે જ બને જ્યારે સંસાધનો ખૂટે.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. વિભાબેનનું કહેવું છે કે અનેક સેલિબ્રિટીઓ આપણા આઇકોન બનતા હોય છે, એટલે જેમ સેલિબ્રિટીઓ કરે ને એનું આપણે અનુકરણ કરતા હોઈએ છીએ અને સેલિબ્રિટી આપણને

રવિને અનેક સંદેશો આપતા હોય છે અને આ સંદેશાઓ આપણે એમના એટલા બધા પ્રેમમાં હોઈએ છીએ કે આપણે એ સંદેશાઓનું પણ પાલન કરીએ. તેઓ જેમ કહે એમ આપણે કરતા હોય છે, એની ફિલ્મો જોઈને પણ આપણે પ્રભાવિત થતા હોય છે. એટલે આ સેલિબ્રિટીઓ જો આ વસ્તી વધારાની જે વાત છે એના માટે પણ આગળ મેદાનમાં આવે, પરંતુ પોતાના જીવનમાં પણ એ એવું જ કાર્ય કરે જેનાથી લોકો એમના જીવનથી પણ પ્રભાવિત થાય અને એના મરથી પણ તેઓ પ્રેરણા લે, એવું વિભાબેનનું માનવું છે. તો મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી. અને ગીત ગુર્જરીમાં બીજો એક ફોન આવ્યો હતો, એમનું નામ છે જયેશભાઈ. તો આ જયેશભાઈનું કહેવું છે કે બેન, ક્યારના તમે વસ્તી વધારો, ભીડ ભીડ શેના કરો છો? હવે તમને ખબર છે કે ભારત એ તહેવારોનો દેશ છે, આપણે કેટલા ઉત્સવ ગયેલા છીએ, અને આ તહેવારોમાં ઉત્સવોમાં જો ભીડ જ નહીં હોય તો આ વસ્તી તો જોઈએ ને. હવે નવરાત્રિમાં તમે ગરબા રમવા જાઓ અને માનવ મેદની ન હોય ને, તમે એકલા નવ પહેલાં રાઉન્ડ રાઉન્ડ કરતા હો તો શું મજા આવે? એટલે વસ્તી તો હોવી જોઈએ ભાઈ. હા ભાઈ, તમારી વાત તો એકદમ સાચી છે જયેશભાઈ, પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. ભીડ માત્ર એટલા માટે વધારવી છે, વસ્તી માત્ર એટલા માટે વધારવી છે કે આપણે તહેવારોમાં ભીડ દેખાય અને આપણે ખૂબ આનંદથી એને ઉજવી શકીએ. તો હોસ્પિટલમાં જ્યારે બહાર લાઈન લાગે છે ખાટલા માટે, એના તરફ પણ એક નજર દોડાવો કે હોસ્પિટલમાં ખાટલો મળતો નથી. મિત્રો, મારી સાથે જ આ બનાવ બની ચૂક્યો છે. મારા મમ્મીને અચાનક પેટમાં દુખી આવ્યું અને અમે થાણાની ખૂબ મોટી હોસ્પિટલમાં એમને લઈ ગયા અને ત્યાં એમને જે ઓપીડી હોય એમાં એમને પહેલાં તો ઈલાજ શરૂ કર્યો. ત્યારબાદ એમણે એવો નિર્ણય લીધો કે અમને દાખલ કરવા પડશે, પરંતુ અમારી પાસે બેડ નથી, એટલે તમે એમની વ્યવસ્થા કરો અને બીજી હોસ્પિટલમાં એમને ખસેડો. અને અમે ખૂબ રિક્વેસ્ટ કરી તો એમણે કહ્યું કે અમારી પાસે બેડ જ નથી, તો બેન મેં કોઈ પણ ક્લાસમાં આપો ગમે ત્યાં, પણ તમે અત્યારે એમને દાખલ કરી લો. ના બેન, શક્ય જ નથી. એટલે એમના બધા પેકેજ, જેટલા મોટા મોટા હાઈ પેકેજ હતા એ પેકેજમાં પણ અમે જવા તૈયાર હતા, પણ એમની પાસે બેડ નહોતો, એવું એમનું કહેવું હતું. અને એ હોસ્પિટલવાળા જ અમને બીજી હોસ્પિટલ સજેસ્ટ કરી રહ્યા હતા અને એ હોસ્પિટલ ત્યાંથી લગભગ 1 કલાક દૂર હતી. ત્યાં સુધી એમને એમ્બ્યુલન્સમાં લઈ જવાના હતા વિથ ઓક્સિજન. એટલે અમે નક્કી કર્યું કે ના, આટલા દૂર તો નથી જવું, નજીકમાં જ કોઈ હોસ્પિટલ બીજી જોઈએ. અને અમે એ વખતે કદાચ એવી કંઈક વસ્તુ હતી કે એવી કંઈક એ હતું કે બધા જ હોસ્પિટલ ફૂલ હતા થાણાના અને અમને ક્યાંય એડમિશન મળતું નહોતું. અને એ લોકો અમને કહી રહ્યા હતા કે અમે અહીં વધુ સમય એમને રાખી નહીં શકીએ, તમારે અહીંથી એમને ખસેડવા પડશે. અંતે અમે એમને બીજી એક હોસ્પિટલમાં ખસેડવામાં ખરેખર કામયાબ થયા એમ કહીએ તો ચાલે, કારણ કે એક વ્યક્તિ એ મારા મમ્મી પાસે હતા અને બીજા ઘરના 5 સદસ્યો એ હોસ્પિટલના ફેરા મારી રહ્યા હતા ખાટલો શોધવા માટે. મિત્રો, કલ્પના કરો કે આવી હાલત થાય ત્યારે શું કરવાનું? અમારી આંખમાં આંસુ હતા કે હવે શું, આનો શું પરિણામ આવશે? જો એમને હોસ્પિટલ નહીં મળે ને એમનો ઈલાજ તરત શરૂ નહીં થાય તો શું થશે? અને અમે જે હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા ને એ ડાયરેક્ટ આઈસીયુમાં કર્યા અને એમને આઈસીયુની જરૂર નહોતી, પણ ડૉક્ટરે કહ્યું કે અમારી પાસે માત્ર આઈસીયુમાં બેડ છે, જનરલ વોર્ડમાં કે બીજા સ્પેશિયલ વોર્ડમાં કોઈ જ ખાટલો અવેલેબલ નથી, એટલે તમે તમારા મમ્મીને સીધા આઈસીયુમાં એડમિટ કરો. એટલે અમે જરૂર નહોતી છતાં પેશન્ટને, એટલે કે મારા મમ્મીને આઈસીયુમાં એડમિટ કર્યા હતા.
અને અમારી હાલત ફોન પર ફોન અમે દરેકે દરેક હોસ્પિટલને કરી રહ્યા હતા. તમારી કોઈની ઓળખાણ છે, ઓળખાણથી ખાટલો મળી જશે એ માટેના ફોનો ચાલી રહ્યા હતા. અને મારી બેન સ્કૂટી પર આખા થાણા ફરી રહી હતી, મારો ભાઈ રિક્ષામાં આખો થાણા ફરી રહ્યો હતો.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી, આપણી સાથે છે તરુલતા કરોડિયા. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છીએ વસ્તી ગણતરીની, તો વસ્તી ગણતરી માટે લોકોને શિક્ષિત કરવા ખૂબ જરૂરી છે. એના માટે સરકાર અનેક કાર્યક્રમો ગોઠવતી હોય છે, અનેક યોજનાઓ લાવતી હોય છે, અને આપણે આ દરેકે દરેક યોજનાનો અમલ પણ એટલો જ સારી રીતે કરતા હોઈએ છીએ, કારણ કે આપણામાંના ઘણા બધા જાગૃત નાગરિકો છે. બીજી બાજુ મોંઘવારી ખૂબ વધી રહી છે, એટલે લોકોને પોતાનું ખિસ્સાનું, પોતાનું બજેટનું પણ ધ્યાન હોય છે કે આટલી મોંઘવારીમાં મારો જે પગાર છે એમાં હું કેટલા લોકોનું ભરણ પોષણ કરી શકીશ. જો એક બાળક ઘરમાં આવશે અને એની જવાબદારી વધશે તો શું એ મારા ખિસ્સાને પરવડી શકે એમ છે ખરું, એવો વિચાર પણ લોકો કરતા થઈ ગયા છે. પહેલાં સૂત્ર હતું હમ દો હમારે દો, એના પછી આવ્યું હમ દો હમારા એક, અને હવે હમ તુમ હમારા કોઈ નહીં. હા મિત્રો, હમ તુમ હમારા કોઈ નહીં. એનું કારણ છે કે લોકો હવે લગ્ન કરવામાં જ માનતા નથી. આજના યુવાનોને લગ્ન જ નથી કરવા, જવાબદારી જ નથી લેવી. લગ્ન સંસ્થા લગભગ હવે એકદમ એવા પાયા પર આવી ગઈ છે કે ત્યાં આગળ હવે લિવ ઇન રિલેશનશીપ અને કોન્ટ્રેક્ટ મેરેજનું સ્થાન આવી ગયું છે. અને આ લિવ ઇન રિલેશનશીપ એટલે જો તમને મારી સાથે ફાવશે, કોન્ટ્રેક્ટ મેરેજમાં જો મને તારી સાથે ફાવશે તો આપણે આગળ વિચારશું, નહીં તો પછી આપણે છૂટા થઈ જશું. જ્યારે આવી મનસ્થિતિ હોય, જ્યારે આવી પરિસ્થિતિ હોય, ત્યારે એક બાળકનો જન્મ, અને હવે તો લોકો સ્વતંત્ર ફ્રી રહેવામાં વધુ માનતા થઈ ગયા છે, એટલે એમને આ બાળકની જવાબદારી પણ લેવી ગમતી નથી કે લેવી જ નથી. અને એટલે હવે આગળનો પ્રશ્ન એક સમસ્યા બની ગયો છે કે જો આજના યુવાનો લગ્ન નહીં કરે તો. મિત્રો, આપ વિચારો કે આ તોનો જવાબ શું હશે. ત્યાં સુધી આવો સાંભળીએ આ ગીત.